0: આપણ હું કે ભાગેલું ડગરું હાથ ધનમાં ઉભું થઈ જાય.
1: કોતરે પડ્યા માં ગોળો આખો પારણ ગોળો ભરેલો પડ્યા અને ઇંતના કોઠે ભરેલી પડ્યા કોતરે.
2: ભારત માં ખાતે
0: બિલકુલ
2: કરસાણ માં
1: કોતરે ઉઠતા ખાય મોટા થયેલા છે અને બેઠા હજુ બેઠા અને હજુ અમારી કોતરત કે હમણાં કોતરે કાઢી આજે.
0: કુદરત આપણું વાત બી કરે ને ડોકરા ડોકરા કે કોદરા ની પેલે કુદરા ખવડાવી ભાગેલું ડગરું હતું હાથ ધરમાં ઉભું થઈ જાય.
1: ભાગ્યો કરશાણ કોદરે હટે હટે
0: બિલકુલ
1: બિલકુલ ગોળો ભરેલો પડ્યો. હાલ મેં થોડા 5.5 કાઢ્યો ઓરી બી ખરો ઓરી બી ખરો
3: પણ મતલબ એને આપણ સગવડ આવી જાય કાપો એક ટુકડી ને ખાતરા પણ ઘેનું રહેવું તો
1: માલ બાંધવાની જગા
0: મળ્યા
1: 80-90 માં બોકડા નેતા સાવ પસાર માર દેતા ડુંગર માં સોડતા સરી ના આવતો દેવગરી ડુંગર માં સરી ના આવતો માલ આવતા મળે ને એકાનો હપ્તો હેવાદ બી થઈ ગયા પુનન કે જેવી સરકાર તેવા હું બી હેવાદ થઈ ગયા.
3: માય પેઢા ત્યાં આદમી બાપડા હેઠા તો હેઠા પડી ગયા બહાર આદમી ફાફડી રહ્યા માય વાળા જગા નહીં મળી
1: એ વાત છે.
3: બહાર છે નઈ એક વડે પડ્યા
0: આપડે ગોબરી ખાતર થી આપણે છાઈ ખાતર ને જગા ને હદારી
1: ખાતર મૂલ્ય કમસેમ 3.5 પડે
0: ખરી
1: કાંતો લાવે તો આપડે એક ખાતર ને એક થેલી લેવાય ને આદમી થી
0: ખરી ખરી ખરી ખરી
1: લાતો લાંતો લાવે
2: ઘણી મુશ્કેલ પડી
1: હર
3: વારે પડતું હેરું હર વારે હર વસ્તુ પડતું હેરું હોય ભાઈ કોઈ નહી તો પહેલી કેતરી પેલી પેલી થેલી મળતેલી પસાર ની ખોડિયા ની પસાર ની મળતેલી હડા 300 થઈ
1: ગયું પેલો પેલા હડા 12 થેલી આલે ડેપો ની એક થેલી આપો કેતરો રોકશે હરી મે 80-90 ની
0: બિલકુલ
1: ઓર બાકી દાલ લે 4 કિલો
4: 1 કિલો
1: મનકો 500 હાત મનકો ઘર માં 2-3 ટક થાય કિલો દાવ
0: ખરી ખરી ખરી
1: એક આદમી આવે કમસેમ 1000 રૂપિયા તો 100 ની ઉઠે તારે આદમી કાંઠે ઉભો થાય આદમી કઠા કરી પડ્યા બાકી આમ પર્યાય ની એવી વિકલ્પ છે આપડે
0: ઓળખાણ મળે એની પહેચાન
1: મળે
0: ઠીક હે તો તમુન સબુન બહુ બહુ ધન્યવાદ ભાઈઓ તે આપુ કરતેલા હમણે વાતે ઉમરી ગામના નિવાસીઓ હાથે અમારી એ મુલાકાત હતી એના હાથે આપણે વાતે કરીઓ ઘણીઓ આપણ ખેતીના બારામાં
5: પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટાંટિયા ભીલ 90.8 FM આપણો રેડિયો આપણી વાતે.
0: रेडियो टांटिया भी 90.8 FM सुनने वाले सभी किसान साथियों का एक बार फिर से पुनः बहुत बहुत स्वागत करते हैं कार्यक्रम खेती बाड़ी में। बड़ी महत्वपूर्ण जानकारी हमारे किसान साथियों ने दी है, लेकिन समस्या वही आती है कि किसान साथी क्या करें। समस्या आती है, पानी की समस्या रहती है, बीजों का चयन की

0: ये आवाज है झाबुआ की और आप सुन रहे हैं रेडियो टांटिया फील 90.8 एफएम। आपनो रेडियो आपड़ी बातें। नमस्कार साथियों, रेडियो टांटिया बिल 90.8 एफएम सुनने वाले सभी साथियों का बहुत बहुत स्वागत करते हैं। कार्यक्रम आपका मन पसंदीदा कार्यक्रम है जिसका नाम है खेती बाड़ी कार्यक्रम, और खेती बाड़ी कार्यक्रम में हम अपने किसान साथियों का बहुत बहुत स्वागत करते हैं। फिलहाल आपको बता देना चाहते हैं कि खेती बाड़ी कार्यक्रम में हम खेती किसानी से जुड़ी बातचीत को हम लेकर आते हैं। वो छोटी छोटी बातें हम अपने किसान साथियों तक पहुँचाते हैं जो हमारे किसान साथियों की आय में वृद्धि कर सके, उनकी आमदनी, उनकी खेती में मुनाफा कमा सके। ऐसे ऐसे छोटी छोटी बातों को हम इस कार्यक्रम के माध्यम से लेकर आते हैं। हम कोशिश करते हैं कि किसान साथियों को वो महत्वपूर्ण जानकारी वो पहुंचे जिससे हमारे किसान साथी अपनी खेती में बदलाव कर सके, क्योंकि हम और आप देख रहे हैं गर्मी का मौसम चल रहा है। ऐसे गर्मी के मौसम में फिलहाल किसान साथी अपनी तैयारी में लग चुके हैं और गहरी जुताई तो किसान साथियों की हो ही गई है, ये सभी को पता है। अब इंतजार कर रहे हैं कि कब पानी गिरे और कब हम अपनी बोनी इस सीजन की कर सकें। लेकिन समस्या यहाँ पर ये आती है कि यहाँ पर चूंकि झाबुआ अगर जिले की बात करें, यहाँ पर पथरीला इलाका है, खासतौर पर ऊंची नीची जमीन है, और ऐसे में हमारे किसान साथी अपने खेतों में बीज लगाते हैं तो बहुत बड़ी समस्या आती है। हम अपने किसान साथियों से कहना चाहते हैं कि ऐसे में सहारा किसका लेना चाहिए। आप नजदीकी जो हमारे कृषि विभाग है वहां पर जाकर संपर्क करना चाहिए, साथ साथ में केवीके यानी कृषि विज्ञान केंद्र जो होता है वहां पर जो वैज्ञानिक बैठते हैं वो आपको सही सलाह सही मार्गदर्शन आपको देंगे कि कौन सा बीज आपको लगाने के लिए आप तैयार करना चाहिए, कैसे लगाना चाहिए, कितनी दूरी पर उसको लगाना चाहिए, कौन सी विधि को अपनाना चाहिए। साथ साथ में वो फसल चक्र को भी बताते हैं, क्योंकि फसल चक्र हमारे जो भूमि के लिए बहुत महत्वपूर्ण रहता है, खासतौर पर किसान साथियों के लिए बहुत महत्वपूर्ण रहता है, क्योंकि वो इतनी मेहनत करते हैं अपनी खेती में, लागत लगाते हैं, बहुत ज़्यादा लागत भी लगती है, पानी देते हैं, और जब मुनाफा की बात आती है, पैदावार की बात आती है तो कम होती है। क्यों कम होती है? क्योंकि आप सभी को पता होगा कि हम छोटी छोटी बातों को ध्यान नहीं देते हैं। क्यों नहीं देते हैं कि हमें पता ही नहीं रहता है। लेकिन आपका रेडियो टांटिया व्हील 90.8 एफएम के माध्यम से आपको बता देना चाहते हैं, हम छोटी छोटी बातों पर जिक्र करेंगे, प्रकाश डालेंगे, वो कैसे हम अपने किसान साथियों की आय में वृद्धि कर सकें वो हम छोटी छोटी बातें इस कार्यक्रम के माध्यम से हम बताएंगे। खासतौर पर आज आप हमारे इस खास कार्यक्रम में, खेती बाड़ी कार्यक्रम में, आज हम कुछ हमारे किसान साथियों की बातचीत को हम लेकर आएंगे, उनसे जानेंगे कि किस तरीके से वो अपनी खेती करते हैं। इसके बाद हम आधुनिक खेती के बारे में यानी वैज्ञानिक विधि से हम किस तरीके से खेती कर सकते हैं उस पर भी जिक्र करेंगे, जैविक खेती कैसे कर सकते हैं उस पर भी एक प्रकाश डालेंगे। साथ साथ में इस मौसम में, चूंकि गर्मी का मौसम है, आने वाले बरसात के पहले हम किस तरीके से बागवानी कर सकते हैं, वैज्ञानिक विधि से बागवानी कर सकते हैं उस पर भी हम एक नजर डालेंगे। लेकिन इससे पहले हम अपने कुछ किसान साथियों की बातचीत को हम सुनते हैं। आइए सुनते हैं इस कार्यक्रम में हमारे किसान साथियों को।
1: आप सुन रहे हैं झाबुआ का पहला सामुदायिक रेडियो स्टेशन रेडियो टांटिया भील 90.8 एफएम। आपड़ो रेडियो आपड़ी बातें।
2: ते सबुन राम राम
3: राम राम।
2: हाँ, ते हमो रेडियो टांटिया भील 90.8 चैनल था आया है, है ना। तो आज आपको बातें करूँ कि किकम तौर थी आपू पेलखा जेम खेती करता अन हावनी खेती मा केतरो अंतर आवी गयो। ते धुमा भाई मतलब थोड़ुक बता रही किकम पेलखा आपू किकम खेती करता अन हमने किकम खेती करी रास, इनमा हूँ अंतर आयो हमने।
3: पहला डगरा नो खातर मतलब करते ला
2: खरी,
3: तो ये बस आप डगरा न हरवा फरवानी जगह कम पड़ गई, पूरी खेड ले दी, तीने काम कम था गया डगरा। तीन बाद फिर ये धान पाकवा नहीं लगी, कम कम जोर था लगी, सरकार
4: खेती भी कम पड़ी
3: निकाली, खातर बीज तीन ही, फिर आदमी आगल बढ़ता ही है।
2: बिल्कुल तोला भाई, मतलब तन हूँ लगे कि आप खातर हाउ खातर था डगना ढांडा कम था गया, खातर भी कम पड़ी गयो है ना, आपू पहले यूरिया ने नाके नाके नाव जगह भी थोड़ी बड़ी भट्टावा लगी है। તે મતલબ તાર હું કેવું કે શું કરવું જોવે આપણ આવ
4: આપણ શું કરવું જોવે ભાઈ આપણ
2: પાછા ડગરા પાડવા જોવે કે
4: પાડવા જોવે
2: ખરી
4: એમાં સુગવાડ રહેવો જોવે કે આપો અનુભવ રહેવો જોવે કે આપણે કે હમણાં પૈસા વાળો હોય તે આપણું ટ્રાસ ભરી શકે ઘર ભરી શકી
2: ખરી
4: તો પાછી જગા પાણી પડી ગયો અને દાદન રહી ગયો પાણી ફસલ હુકવા વાળી
2: ફસલ હુકવા વાળી હે તો પાણી જશે કે આપણ આખી પાણી ની ઘણી સમસ્યા હે
4: સમસ્યા
2: હે ને પાણી ની ઘણી સમસ્યા આપણું ખાલી જે પેલે આપણ પાણી ઉપર નો પાણી પડે તીન માસ આપું જેત્રી કમાઈ આવી હોય તે આવે
4: અને
2: પેલું કે તમે ઉપર વાળા ની મહેરબાની થી જેત્રી પડે જેટલું પાકે તું ખરું હે ને તો હારકી મતલબ તમે તળાવ હરું યા એની યોજના નહીં મળે હારકી તોલિયાભાઈ એમ બતાડો કે વરે સાલ આપણ ધાન જો આપું કરી રહ્યા હોય
4: પાણી પડે તો વધે
2: પાણી પડે
4: પાણી નહી પડે તો ઘટે
2: ઘટે
4: એમાં કદવાર જબર પડી રહી કદવાર જબર પડી રહી જેત્ર
5: પૈસો હોય તો દવા સંટે તો ધન વધે અને કીડ ખાઈ જાય અને ખાતર ની રૂપિયા જડે કોઈ ગરીબ નહીં મળે રૂપિયા ખાતર ની મળે ફેર પાકે મારે પાકી મારી પાકી પણ પેલા સગવડ ની મળે ભાઈ તો ધન પાકે
4: ખાઈ જાય મતલબ
2: મતલબ કીડા દેવા પડે એની દવા ભી આપણને સમય સમય પર કરવી પડે હે ને
5: લેવી પડે
2: હા
4: લગાતાર 8 દિન તક લગાતાર દવા સાટી પડે બાકી
2: જૈસે કે ઇલ્લર લેવી પડે હે ને તો એની દવા સાટવી જરૂરી
4: જરૂરી જેત્ર પોતો આપણું બોવી નહી તેની દવા સેલો કરવી પડે તે પાકી ગઈ પીલા પતરા ફરી ગયા પછી દવા બંધ થાય
2: બિલકુલ એમ બતાડો કે પેલખા આપવું જશે કે પેલખા તો જે આપવું પેલખા ખેતી કરતા તેથી દવાઈઓ ની હતો એની ખાતર હતા
4: હે ને
2: જનવર હે હમણે કહેતો એવું પડી ગયું ને આપણને એત્ર કે
4: તેમાં જનવર ની મળે હું કીધું જાણી નહીં
2: અચ્છા તીર્થ તેની વખતે એત્રા કીડા ને જનવર એવું નહીં હતું હે ને
4: ખાલી પડતી એક વાર ખાલી અબો પેલી આપણને દવા સાટવા મલેરિયા વાળા દવા સાટેલા પેલા મલેરિયા ખાલી ફુકાટ દેતા
5: કિડની મરે
4: અરે યા અસલી વાળી દવા તે લાવી સાટે તે હવે
5: રૂપિયા ની વાત ખાઈ જાય કઈ થાય બહુ ઉઠાય એમ
2: બિલકુલ બિલકુલ એક વાત યુ ભી દેખી કે પેલખા આપું સોયાબીન હોયાબીન તો કરતા નહીં હે ને પેલખા આપું કરતા આપણ કોદરો હે રાળો હે કુરી હે હે ને બાદલી હે વના ખાતર નું ને વગર દવા નું પાકી જતું હે ને
5: હાળ વર્તા આપણે આપણે હમણાં છોકરા આમ બેઠા ના ઘર ના ગંદાય આપણને
2: કુલ મિલા કે મતલબ જો ખાતર વાળું ધાન આપણું ખાવાથી હું થયું કે જે ક્વોલિટી હે ને જો આપણો હવાજ હતો મોનો હવાજ ત્યો બી સલ્યો ગયો હે ને
5: બિલકુલ બિલકુલ
4: હમણાં આપણું આ રોટા કરે ગમકા ફલાણી જગા ગમકા રોટા
2: ખરી મક્કી નો હે
5: ખાઈ પી
4: પેલા ગમનો કેવો હવા દેતો
2: બિલકુલ અને ડોકરાબા કોદરા ને બારામાં હું કેવા માંગે તો કોદરા તે બી દેખ્યા હોય તે બી કર્યા
4: દેખ્યા ને અમારી
5: ગોળો ભરેલો પડે હમણે પકડું
2: ખરે ખરી ખરી
5: ગોળો ભરેલો
2: આપડ હું કે ભાગેલું ડગરું હાથ ધન માં ઉભું થઈ જાય
5: પડ્યા કોદરે પડ્યા મારતા એક ગોળો આખો પારણ ગોળો ભરેલો પડ્યા
2: હે
5: અને ઈંત ના કોઠે ભરેલી પડે
2: આખી
5: કોતરી ઘી સકર ની જોવે
4: ખાલી
5: રાંધવાની ખંડ વાળો જોવે
2: કુદરત આપણું વાત બી કરે ને ડોકરા ડોકરા કે કોદરા ની પેલે કોદરા ખવડાવી ભાગેલું ડગરું હતું હાથ ધરમાં ઉભું થઈ જાય
5: ભાગ્યો કરશાન કોદરી હટે
4: ગોળો
5: ભરેલો પડ્યો હાલ મેં ઓરી થોડા પાંચ સાડા કાઢ્યું ઓરી બી ખરો ઓરી બી ખરો
4: પણ મતલબ એને આપણને સગવડ આવી જાય આપો એક ટુકડી ને ખાતરા પણ ઘેનું રહેવું તો
5: અસી નબે બોકડા સાળ પસાર માર દેતા ડુંગર માં છોડતા સરી ના આવતો દેવગરી ડુંગર માં સરી ના આવતો માલ આવતા મળે ને એકાનો હપકા એવા આદમી થઈ ગયા કુનાન કે જેવી સરકાર તેવા હું બી એવા થઈ ગયા
4: માય પેઢ્યા ત્યાં આદમી બાપડા હેઠા હેઠા પડી ગયા બહાર આદમી ફાફડી રહ્યા માય વાળા જગા નહીં મળી
5: એ વાત છે
4: બહાર છે નહી એક વડે પડ્યા
2: આપણે ગોબરી ખાતર થી આપણે છાઈ ખાતર ને જગા ને હતા
5: ખાતર મૂલ્ય
4: ગૌશાળા
5: માં 3,500 નો પડે
4: પેલી કેતરી પેલી પેલી થેલી મળતેલી પસાર ની ખોડિયા ની
5: હરી મે સબ્જી લે 80-90 ની
4: બિલકુલ
5: ઓર બાકી દાલ લે 4 કિલો એક આદમી આવે કમ સે 1,000 રૂપિયા તો 200 ની ઉઠે ફેર આદમી કાંઠે ઉભો થાય આદમી કઠા કરી પડ્યા બાકી આમ પર્યાય ની એવી વિકલ્પ છે
4: આપડી
2: ઠીક હે સબુન બહુ બહુ ધન્યવાદ
0: ભાઈઓ તે આપુ કરતેલા હમણે વાતે ઉમરી ગાંવના નિવાસીઓ હાથે અમારી એ મુલાકાત હતી એના હાથે આપણે વાતે કરીઓ ઘણીઓ આપણ ખેતીના બારામાં
1: પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટાંટિયા ભીલ 90.8 FM આપણો રેડિયો આપણી વાતે
0: રેડિયો ટાંટિયા ભીલ 90.8 FM સુનને વાલે સભી કિસાન સાથીઓ કા એક બાર ફિર સે પુનઃ બહોત બહોત સ્વાગત કરતે હૈ કાર્યક્રમ ખેતીવાડી મે બડી મહત્વપૂર્ણ જાણકારી હમારે કિસાન સાથીઓ ને દી હૈ લેકિન સમસ્યા વહી આતી હૈ કે કિસાન સાથી ક્યા કરે સમસ્યા આતી હૈ પાણી કી સમસ્યા રહેતી હૈ બીજો કા ચયન કી સમસ્યા રહેતી હૈ ખાદ કી સમસ્યા રહેતી હૈ તમામ પ્રકાર કી સમસ્યા રહેતી હૈ તબ ભી હમ કિસાન સાથીઓ કો ધન્યવાદ દેના ચાહતે હૈ કે તબ ભી હમારે કિસાન સાથી ઇતની છોટી જમીન મે જમીન માર પથરીલે इलाका में और ऊंची नीची जमीन है तब भी हमारे किसान साथी खेती करते हैं। लेकिन साथियों घबराने की कोई बात नहीं है क्योंकि झाबुआ का पहला सामुदायिक रेडियो स्टेशन रेडियो टांटिया व्हील 90.8 एफएम खुल गया है तो आपको भरपूर जानकारी हम उपलब्ध कराएंगे। बस आपको सीखने की आवश्यकता है, आपको ट्रेनिंग्स की आवश्यकता है, आपको बात करने की आवश्यकता है। आपको लगता है कि हम वैज्ञानिकों से या कृषि विभाग के अधिकारियों से बात नहीं कर पा रहे हैं तो आप यहाँ पर रेडियो स्टेशन पर आइएगा और हमसे बात करिएगा, अपनी बात को रखिएगा, अपने सवाल छोड़िएगा, जैसा कि हमारे कुछ साथियों ने किसान साथियों ने बताया है। अब बात आती है कि किसान साथियों की आय कैसे दुगनी हो। हम अपने श्रोता साथियों को बता देना चाहते हैं कि जैविक खाद का इस्तेमाल जो हमारे पूर्वज करते हुए थे किस तरीके से कर सकते हैं, किस तरीके से आय में वृद्धि कर सकते हैं, साथ साथ में बागवानी भी हमारे किसान साथी कैसे कर सकते हैं, आइए सुनते हैं इस खास रिपोर्ट को। लेकिन साथियों रिपोर्ट को सुनने से पहले लेते हैं एक छोटा सा विराम, आइए सुनते हैं इस प्यारे से बिली गीत को। बने रहिए आपके आरजे मनीष के साथ, सुनते रहिए रेडियो टांटा भील 90.8 एफएम, अपना रेडियो अपनी बात है।